કોપલ કાર્યક્રમમાં આજ આપકા સાથ છે આપકી વિશાખાબેન સબઈ નન્ના મુન્ના પ્યારા પ્યારા બાળક નક રામ રામ બચ્ચા નહોણી આપ સબે નકી ગરમી કી છુટ્ટી ન ચલી રહી છે તો એ ગરમી કી છુટ્ટીમાં આપ કુછ નયો સીખી શકો જે કાસી આપકો સમય ભી કટી જાયગા ઓર આનંદ કા સાથ છુટ્ટી ન બીતી જાયગા આપ બોર ભી નહીં હોણા કા બચ્ચા નહોણી અગર આપ गर्मी की छुट्टी में कहीं यात्रा पर जाने की तैयारी करी रहा है तो एकालेन आपख उना स्थान का बारा में पूरी जानकारी जुटे लेनु चाहिए आना साथ

મેવારામ નાયકરો સાથેનો ખો ગાયલ આપને નિવાડી લોકગીત સુણ્યો ને. અબ સમય હીરો આજ કા મોસમ કો. આજ સૂર્યોદય પ્રાત 5:48 પર હોય અને સૂર્યાસ્ત શામ 6:53 પર હોય. આજ કા દિન કો અધિકતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહે અને રાત કો ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેણ કી સંભાવના છે. ઓર અબ પ્રશ્ન કો ઉત્તર આપ ભાઈ બહેનને કો બતાઈ દેવા. हमने आपसे प्रश्न करे तो कि साइलेज बनावना में कौन कौन सी फसल को उपयोग लेवाएं. तीनों प्रश्न को उत्तर छे साइलेज बनावना का लेन मक्का जो जई न बाजरा जैसी फसल को उपयोग लेवाएं. अब आज का कार्यक्रम को समय पूरा हो रही तो कार्यक्रम समाप्त करने की आपका अपना भाई अखिलेश का आज्ञा दो. राम राम.